0: પછી આપણે પાણી પીવું તો એનાથી કઈ અચ્છું રહેગા. ખાન પાન માં ભી આપણને ઠંડી ચીજ ખાવી હે, ભૈયા છાછ હૈ, દૂધ દહી હે, નારિયેલ પાણી હૈ, નીંબુ પાણી હૈ, તો ઉપયોગ ભી આપણે કરવો જરૂરી હૈ કિસાન ભાઈ. કેમ કે આ સ્વાસ્થ્ય આપણું ખાધું હૈ તો આ સાપણ આગાડી કામ કરી શકે. એટલે સમય આપણને ધ્યાન રાખવું ને, ખેતીવાડીનું કામ કરીને આપણને ઘરના બહાર નીકળ્યા ફોન સમય તો આપણા શરીર ઉપર કઈ પ્રકાર કપડું યા ટોપી માથે રાખવું જરૂરી છે કે ભૈયા લૂ લાગી ગઈ યા કોઈ શરીર ઉપર બુરા પ્રભાવ પડે જો તો આપણું નુકસાન થઈ શકે. એટલે છોટી મોટી સાવધાની રાખીને કામ કરવું. કિસાન ભાઈ જે આપણે ખેતર ખાલી તો આના સમયમાં આપણને ગરમીની જુતાઈ કરી દેવી જરૂરી. કેમ કે કિસાન ભાઈ ગરમીની જુતાઈ થકી ઘણા ફાયદા. ગરમીની જુતાઈ કરવા ખેતરાને તો આ સૂર્યની તેજ ધૂપ થકી આપણા જે જમીનમાં કઈ પ્રકારનું દિમાગ આવદાયી હૈ, કીડા મકોડા હૈ, તો એ મરી જાય. એના થકી ઘણા ફાયદા હૈ. કીડા મકોડા જુતાઈ થકી કિસાન ભાઈઓ આપણું ખેતર ભી સાફ રહેગા. એને કઈ પ્રકારનું કૂડો કોલેસ્ટ્રોલ હૈ તો ભી આપણને એની સફાઈ થઈ જાય. ને આંબા વાળી ફસલ ને લીધે ભી આપણને તૈયાર મળેગા. વધારે ભાગ કઈ ભાગદોડ ભી નહીં કરવું પડે. એટલે કિસાન ભાઈઓની આ સમયમાં આપણને ગરમીની જુતાઈ કરી દઉં તો જુતાઈ થકી જે આપણને કરવી જરૂરી હૈ ને કરી બી દેવી હૈ. એટલે કિશન ભાઈ આની વાતનું ખૂબ ધ્યાન રાખવું હે ને કિશન ભાઈ. દેખો આના સમયમાં ખાસ કરીને પશુધનનું ભી આપણે હાળામાળ જરૂરી કરવું હૈ. પશુની સાયા અને હવાદાર સ્થાન પર બાંધવું જરૂરી હૈ. દાડા તીન ટાઈમ આપણે પાણી પાવું જરૂરી હૈ. પશુને એક બે વખત નહલાવવું હૈ તાકી પશુના શરીર ઉપર કઈ પ્રકારનું મિટ્ટી હૈ, કઈ જોઈ ગીંગોળા હૈ તો એ ભી સાફ થઈ. એટલે કિસાન ભાઈઓ પશુને નહલાવવું તો અચ્છું હૈ. પાણી પાવો તો સાફ પાવો, કઈ પશુ આવારા પશુ છોડી દે નહીં ભાઈ. તો પશુને ઘેરે આપણે સાફ પાણી પાવું જરૂરી હૈ ભાઈ. કેમ કે કઈ ગંદો પાણી નદી નાલા તલાવાનું પાણી પી જાય પશુ તો એનાથી કિડની કા બીમાર થવાની સંભાવના થઈ શકે. એટલે કિસાન ભાઈઓને છોટી મોટી વાતને આપણને ધ્યાનમાં રાખી ને ખેતીવાડીનું કામ કરવું જરૂરી હૈ. કિસાન ભાઈઓને પશુને આપણને કઈ ગાભણ પશુ હૈ તો એને સમતલ જમીન ઉપર બાંધવું હોય. કેમ કે ગાભણ પશુને આપણે બોટાબોટ જમીન ઉપર બાંધા તો પશુને બિચારાને તકલીફ થઈ શકે હૈ. એટલે એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હૈ. પશુ આના ગરમી સમય ખાસ કરીને એનું ખાન પાનમાં ભી આપણે ધ્યાન રાખવું. હરો સારો હુકો સારો માત્રા બરોબર આવી હૈ. અને વાટો વગેરે ભી આપણને અચ્છો ગોવાનો મક્કાનો હૈ યા કપાસની ખલી હૈ જવ હૈ વાટો હૈ એવો આપણે પૌષ્ટિક આહાર આલંગા પશુ નહીં તો એ પશુ અચ્છું પાચન ક્રિયા કરી શકે અને દૂધની માત્રા ભી બની શકે, એની ફેટ ભી અચ્છી આવી શકે. એટલે કિશન ભાઈ આની છોટી મોટી વાતોને આપણે ધ્યાનમાં રાખી ને આ કામ કરવો જરૂરી. કિશન ભાઈ વાતે કરવાની ઘણી ઈચ્છા હૈ. સ્વરોનો ટાઈમ પાસે પૂરો થઈ ગયો એટલે આજે આપણે છૂટા પડીને કાલે નવી જાણકારી લઈને સ્વરો પર ફરી આવુંગા. આજે નાની બહેન હાલો અગિયાર આવજો. રામ રામ રામ રામ.
1: तो अभी आप सुन रहे थे कार्यक्रम खेती नी बात जो अब यही संपन्न होता है. एफएम बैंड 101.3 मेगाहर्ट्ज़ पर हम आकाशवाणी बांसवाड़ा के माही चैनल से बोल रहे हैं. इस वक्त सुबह के 6:50 हुए हैं. प्रस्तुत है कार्यक्रम आदिवासी लोक संगीत आशा देवी बबली देवी और साथियों की आवाज में.

કમાઈની દ્રષ્ટિથી ભી દેખા તો બજારને મેં આપણને આની અચ્છી કિંમત મળે. પ્રમાણિત જૈવિક ઉત્પાદ જે હૈ એને અક્સર સામાન્ય જે ઉત્પાદ હૈ એને તુલનાને મેં વધારે કિંમત મળે. આવી તરીકા થકી જૈવિક ખેતી કરંગા આપણે તો આપણા જે ખેતર હૈ એની મિટ્ટી હૈ એને આપણે ઉપજાઉ બનાવવા ને રાસાયણિક ઉર્વરક ને કીટનાશકનો અગર આપણે લગાતાર આપણે પ્રયોગ કરી કરંગા અને અંધાધૂન પ્રયોગ કરંગા તો એમ થકી આપણે મિટ્ટી જે હૈ એ ખરાબ થઈ જાયગા ને ઉપજાઉ ક્ષમતા કમ થઈ જાયગા એ ઉસર થઈ જાયગા ને હવે વખત આવી ગયો હૈ કે આપણે જૈવિક ખેતી કરા જૈવિક તરીકાથી કરા જૈવિક ખાદ હૈ એના કુછ પ્રકાર હૈ ગોબર ખાદ હૈ સબ થકી સામાન્ય હૈ ને વ્યાપક રૂપ થકી ઉપયોગમાં લઈ જવાવાળી ખાદ હૈ આ ભી એક જૈવિક ખાદ હૈ વર્મી કમ્પોસ્ટ હૈ જે કેચુઆ જે રહી એમને થકી તૈયાર કરેલી ઉચ્ચ ગુણવત્તાવાળી ખાદ રહે કમ્પોસ્ટ ખાદ હૈ ખેતરને મેં ને રસોઈને મેં જૈવિક જે અપશિષ્ટ હૈ એમને થકી આને બનાવે હરી ખાદ હૈ હરી ખાદ જે હૈ એ ફસલને મિટ્ટીને મેં મલાવીને તૈયાર થાય નીમની ખલી હૈ પોષક તત્વ અલવાને વાસ્તે કુછ કીટને વાસ્તે નિયંત્રિત કરવામાં ભી સહાયક હૈ જીવામૃત હૈ ગોબર હૈ ગૌમૂત્ર હૈ ગુડ હૈ બેસન હૈ એના આટા થકી તૈયાર આ જૈવિક ઘોલ રે જે જીવામૃત હૈ ઘન જીવામૃત હૈ જે જીવામૃતનો ઠોસ રૂપ હૈ આ સબ જૈવિક ખાદ હૈ જેનો ઉપયોગ કરીને આપણે જૈવિક ખેતી કરી શક ને જૈવિક ખેતીને મેં આપણને લાગત ભી કમ આવે ને મુનાફો વધારે થાય ને આન મેં જે મિટ્ટીના જે ફસલના જે અવશેષ હૈ એને ભી આપણને નષ્ટ કરવાની જરૂરત ને પડે એટલે સભી કિસાન ભાઈએ થકી નિવેદન હૈ કે જૈવિક તરીકા થકી ખેતી કરીને ઉત્પાદન કરે તાકી ફસલને ઉત્પાદન ભી અધિક થાય ને પર્યાવરણનું સંરક્ષણ ભી થાયગા ને હાથે લગી ફસલ જે હૈ એને કિંમત ભી કિસાન ભાઈને વધારે મળેગા. કિસાન ભાઈઓ હવે મારો મન થઈ રહ્યું હૈ કે એક સંદેશ ભી આવેલો હૈ એ ભી આપણે હમરો ને જાતે જાતે આપણે એક ભણિયા સુ ભજન હમરો